0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનો ને આપની બોન અંજલિ
1: ને આપની બોન જાગૃતિ નો
0: રામ રામ. કિસાન ભાઈ બોનો, આપ સાંભળી રહ્યો હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મે.
1: હવે બોને લઈને હાજર થઈ કે હા કાર્યક્રમ ખેતીવાડી ને એકના વિષય ને હાથે આજના આ કાર્યક્રમ ને માધ્યમ થી કે અમે વાતે કરાવવા રહા પરંપરાગત ખેતી ને બારા મે. કે આ પરંપરાગત ખેતી હું કહેવાય ને આનું હું મહત્વ હે.
0: હવે
1: તો અંજલિ બોન આના વિષય માટે આજે વાતે તો કરંગા, પણ કાર્યક્રમ ની શરૂઆત મે આપણે હામરી લાગીત ને મોરે કરા આપણી વાતે.
0: હવે તો કિસાન ભાઈ બોનુ આપ હંબર તરેસુ આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલી બોલ, ગીત તો આઈશું પૂરું, અને ગીત ને બાદ એક વખત ફરી આપણે કિસાન ભાઈ બહેનોનું આપણે સ્વાગત કરા હા આપણે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. ને જેમ કે ગીત કે પહેલા આપણે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા રહ પરંપરાગત ખેતી ને બારે મેં, તો અણા વિશે ની જાણકારી આલવા બદલે આજે આપણે સ્ટુડિયો મેં પ્રભુલાલજી આવ્યો હે, એ આપણને બતાડેંગા પરંપરાગત ખેતી ને બારે મેં. તો પહેલા હાંભળી લાણા ની વાતે ને મોરે કર આપણી વાતે.
1: હવે રામ રામ પ્રભુ કાકા.
2: રામ રામ
1: પ્રભુ કાકા, આપનું ઘણમાન સ્વાગત કરો હ અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે આપ અમારે કાર્યક્રમ ખેતીવાડી થી જુડો હો ને ઘણા કાની એવી વાતે બતાડો હો જે આપણને આપણા જે બાપ દાદા કહીને ગયા એ યાદ લાવી દે હે. તો આજે એવી આપણે વિષય માટે વાતચીત કરવા વાળા હ. આજે આપણે જાણંગા કે આપણે જે આદિવાસી આ જે સંસ્કૃતિ હે જેનમાં આપણે રહી રહ એનમે પહેલે નું જે ખાનપાન હતું એ હરતે હતું, ને અવડેના ટાઈમમાં એ ખાનપાન મેં હું હું પરિવર્તન આવ્યું હે, ને હરતે આ જે નવું ખાનપાન આપણે અપનાવ્યું હે એન થકી આપણા સ્વાસ્થ્ય માટે પ્રભાવ પડી રહ્યું હે.
2: બિલકુલ મેડમ, ખૂબ અચ્છી વાત કીધી. કેમ કે ભાઈ આ તો એવું હે, આ સમય એવો આવી ગયો હે કે જે પુરાણો જે અમારો જે ખાનદાન તો જે અમે જે કમાઈ કરતા હતા,
1: હવે
2: અમારી જે પુરાણી જે ફસલ હતી એ પુરાણી જેટલી બી ફસલ હતી, જેટલું અનાજ જે પાકતું હતું,
1: હવે હવે
2: એ સબ હિરમું હતું જેનો પાણીનો ઉપયોગ નહીં કરતા હતા.
1: હવે
2: તો હિરમું કમાતા હતા, તો હિરમું કમાતા એટલે મતલબ અનાજ તો એ ભર્યોલ, એનમાં કઈ નુકસાન ફસલ માં થોડું શું અમારે નુકસાન ભી થઈ રહ્યું છે. તો વિશેષ કરીને વાતોનો અમને ધ્યાન રાખવાની આવશ્યકતા છે કે ભાઈ આવશ્યકતા અનુસાર અમારી જે હિરમી જે ખેતી છે, જે અમારો જે અનાજ છે,
1: હવે
2: એને અમે ટાઈમ માં તળે વગર પાણી પકવવા બદલે એક સમય નિર્ધારિત જુગે,
1: હવે
2: તાકી એ ફસલ એ આરામથી આપણને
1: મળી જાય. હવે
2: તો આ મારું વિશેષ કરીને આની વાત ઉપર કહેવાનું હે કે ભાઈ જેટલા બી અમારા કિસાન ભાઈ હે એ આજકાલ ખેતીવાડીમાં ધ્યાન રાખીત ઘણા હે, પણ એને ટાઈમ નું પતું નથી કે કયા ટાઈમ મેં કઈ ચીજ કેટલા ટાઈમ મેં નાખવા થકી કેટલો ફાયદો થઈ જાય એને બારે મેં થોડું શું આગળ પછાડી કરે સમય નહીં, જેને અમને થોડું શું કઈક નુકસાન ભી થઈ શકે. તો એવી સ્થિતિમાં અમને વિશેષ કરીને ધ્યાન રાખવાની આવશ્યકતા હે.
1: હવે હવે
2: કે અમે જે ચીજ સમય માથે બોઈ ગઈએ તાકી અમને કમસે કમ એનો મુનાફો ઢંગ થકી મળી શકે અને એનો કિસાનને ફાયદો ભી મળી શકે, તાકી કિસાન ખેતી થકી ભી એવું નથી કે ઉપર ને આવી શકે.
1: હવે હવે
2: ખેતી થકી ભી ઉપર આવી શકે ભાઈ, કમાઈ ટાઈમ માટે કરેગા, સહી બીજ નો ઉપયોગ કરેગા તો એને મુનાફા ભી મળેગા.
1: હવે બાબુ કાકા,
2: તો મારું એટલું જ કેવું હે કે જેટલા ભી અમારા જે ભાઈ હે એ પહેલા વાળા જે ખાદ્ય પદાર્થ હતો, જેટલું ભી પહેલા જે ખાવાનું જે ભોજન હતું, એના ભોજનમાં પૌષ્ટિક આહાર હતો, જે પૌષ્ટિક આહાર એવો હતો કે લંબી ઉંમર તક જીવતા હતા.
1: હવે હવે
2: આજે આજે સ્થિતિ બની ગઈ હે કે લોક દેશી ખાતર નો ઉપયોગ કમ કરવા માંડી ગયા.
1: હવે
2: તો દેશી ખાતર નો ઉપયોગ કમ કરવા માંડ્યા તો ફસલ થોડી સી કમ પાકવા લાગી ગઈ, પણ કમ પાકે તો એનો ફાયદો કેટલો એ નથી જાણતા. તો એને બદલે મારે વિશેષ કરીને આ વાત કીવી હે કે ભાઈ કમ પાકે પણ અચ્છું પાકે, અમારા સ્વાસ્થ્ય બદલે બઢિયા રહે, અમારા પરિવાર બદલે બઢિયા રહે, ને આબા વાળી જે પીઢી હે એને લીધે બી બઢિયા રહે.
1: હવે બાપુ કાકા, આપે જેમ કે કીધું કે કમ પાકે, પણ આપણે દેખો હ કે જઈ વખત આપણે આ જે ખેતી હે એ નિરંતર કરતા રહે તો આપણી જે મિટ્ટી હે એ ઉપજાઉ થતી રહે, ને આપણે દેખો હ કે જૈવિક ખેતીનું અગર આપણને પૂરું જ્ઞાન રહે તો આપણે દેખો હ કે આપણું જે ઉત્પાદન હે એ દાડે દાડે વધતું જાય હે. કેમ કે અગર આપણે જૈવિક ખેતી કરી રહ્યા એનમાં જૈવિક ખાદસ નાખી રહ્યા ને જૈવિક તરીકા થકી આપણને ખેતી કરવાના જે પદ્ધતિ હે એને અગર આપણે સહી તરીકા થકી અપનાવીને કરી રહ્યા તો આપણું જે ઉત્પાદન હે ઈ આપણને વધારે જ મળેગા, ઈ ક્યારે કમ નથી થતું. એને સાથે આપણે દેખો હ કે જૈવિક ખેતીને સાથે સાથે આપણી જે પરંપરાગત હાંગળી ખેતી હે એને આપણે અપનાવવું હોગા, તાકી આપણે દેખો હ કે હાંગળી ખેતી મેં અગર આપણને કઈ ફસલ મેં કઈ સમસ્યા થઈ રહી હે તો બીજી ફસલ તકી આપણે ઈ મુનાફો લઈ શકંગા. તો આ હાંગળી વાતે જઈ વગત સુધી આપણે કિસાન ભાઈ બોન ધ્યાન મેં નહીં રાખેંગા, એને મન મેં થકી આ વિચાર નહીં આવેગા એટલી ઘડી આપણે બદલાવ નહીં લાવી શક. એને બદલે આપણને સબને જાગૃત થવું હોગા, ને આપણને આ વાતને સમજવું હોગા કે જે અવડે આપણે ખેતી અપનાવી રહ જે રાસાયણિક ખેતી આપણે અવડે કરી રહ એન તકી આપણા સ્વાસ્થ્ય માટે ઘણા કાના નુકસાન થઈ રહે. આપણે દેખી રહ્યો હા કે કમ ઉમર મેં ઘણા કાના જે ભાઈ બોન હે એ ઘણા કાની મોટી મોટી બીમારી થકી ગ્રસિત થઈ રહે હે જેના નામ આપણે પહેલે હામર્યું બી નતણ તો આવડે આપણે દેખી રહ્યો હા કે આ સબ જે ચીજે થઈ રહી હે આપણને ખબર હે કે કયા કારણ થકી થઈ રહી હે ફિર ભી આપણે શ્રમ નથી કરવું ચાહી રહ્યો કેમ કે આપણે દેખ હ કે જૈવિક ખેતી મેં શ્રમ નું ઘણા કાનું મહત્વ હે કેમ કે એ સબ ચીજે આપણને ખુદને બનાવવી હોગા રખવાલી ભી ખુદને જ રાખવી હોગા ને આપણે હાથે તકી આપણને સબ કરવું હોગા તો આપણે દેખો હ કે જેટલી ઘડી સુધી આપણે શારીરિક શ્રમ ને કરંગા એટલા ઘડી આપણું જે શરીર હે એ ભી સ્વસ્થ ને રહી
2: શકે તો મારું કેવું કે ભાઈ આજકાલ આપણે બારિશ કેટલું થઈ ગયું ખૂબ બારિશ પડ્યું
1: હવે
2: ખૂબ બારિશ પડ્યું ખૂબ બારિશ પડવા થકી ફસલ નું નુકસાન થયું તો ભાઈ નુકસાન નું કારણ જ હોય કે હાંગળી ખેતી અગર કરેલી હોય
1: હવે
2: તો હાંગળી ખેતી લી તો કમસે કમ એક ને તો બીજી ફસલ તો
1: મળશે
2: મળી જાયગા તો અમે જે મતલબ અમારી જે જૈવિક જે ખેતી હે તો કમસે કમ અમે મતલબ કે રાસાયણિક ખાદ નો ઉપયોગ ન કરણ જૈવિક ખાદ અગર વધારે વધારે વાપરણ તાકી કમસે કમ જે ફસલ હે એ અમે તીન ચાર પ્રકારની ફસલ અલગ અલગ એના ખેતરમાં
1: કરી લો
2: કરી લો તાકી કમસે કમ એ વગડીએ તો બીજી ફસલ તો અમને મળી જાયગા
1: હવે
2: તો એ અમારો ફાયદો જે અમને પૂરી તરફ થી મળી જાયગા તાકી અમે અમારો ઘરનું ભી અમારો તંત્ર સાલી જાયગા અને અમારો જે આજીવિકા હે એ ભી અમારી વ્યવસ્થિત
1: હવે પ્રભુ કાકા આપે સહી કીધું કેમ કે આપણે દેખ હ કે આ જે ખેતી આપણે કરી રહ્યા રાસાયણિક વાળી એને તકી આપણને બાર તકી કરજો લઈને સામાન લાવવા પડે હે ને આ જે જૈવિક ખેતી હે એ આપણે ઘરની આય પાય ઘણા કની એવી ચીજે હે જિંદગી આપણે લઈને કરી શકે ને એને બદલે આપણને કોઈ મૂલ્ય નથી આલવું પડતું ખાલી આપણને મહેનત જ કરવી પડે આપણે દેખો હ કે ઘણા કાના એવા મન કહે હે જે અણી વાતને સમજે હે ને એ જૈવિક ખેતીને આડી વધી રહે હે તો આપણે એણ તકી બી રાય સુઝાવ લઈ શક ને આપણે દેખો હ કે ઘણા કાના એવા જે મન કહે જે આપણે વાગડ રેડિયો સાંભળીને બી ઘણા કાની ચીજે મેં બદલાવ લાવ્યો હે તો આપણને થોડીક આ ચીજે મેં બદલાવ કરવાની જરૂરત હે ને આપણને સમજવાની જરૂરત હે કે આપણે જે જીવન હે એને આપણે જે સુવિધાને અનુસાર જીવી રહો એને હાથે હાથે મહેનત કરવું બી જરૂરી હે આપણે દેખી શકો કે જૈવિક ખેતી આપણે પહેલે થોડાક ઠેકણે કરીને જુઓ આપણને ખબર પડી શકા કે આ જે ચીજ હે એનમાં હું અંતર હે ને જે આપણે રાસાયણિક ખેતી કરી રહ્યા એનમાં હું અંતર હે તો આપણે દેખાંગા કે એટલું આખું અંતર હે કે આપણે જે ભાઈ બોન હે એ તરત સમજી જાયગા ને તરત આપણે જૈવિક ખેતી કરવા લાગી જાયગા આપણે હિત ખેતર અમે તો આ જે વાતે હે એ આપણને સમજવી હોંગા ને જેમ કે પ્રભુ કાકા આપે ઘણી અસલ તરીકા થકી કીધું કે આપણે જે પહેલે કરતા હતા એ ખેતી ને અવડેના ટાઈમના જે ખાનપાન હે એમાં ઘણા કનું બદલાવ આવી ગયો હે હવે આપણે દેખી રહ્યા કે આપણે એવા એવા બીજોનો પ્રયોગ કરી રહ્યા એવી એવી નવી નવી ખેતી કરી રહ્યા જેનું નામ આપણે પહેલે સાંભળ્યું બી નતું ને આપણે જલવાયુને અનુરૂપ બી નથી અગર આપણે એ કરંગા તો આપણે દેખંગા કે આપણે ઉત્પાદન ઘટતું જાગા તો એવામાં આપણને વિચાર કરવો હે કે આપણે હરતે એવા તરીકા અપનાવવા જેથી આપણને ઉત્પાદન બી ઓછું મળે ને આપણે જે બે પૈસા હે એ વધે તાકી આપણે આપણા નાના જે ઘરના સોર હે આવા વાળી જે પેઢી હે એને બદલે કાંઈ મીનીને જઈ શકે તો પ્રભુ કાકા જેમ કે વાતે ઘણી અસલ ચાલી રહી હે ને આપ જઈ વખત બી કાર્યક્રમમાં આવો તો આપણે ભાઈ બહેનોની ગીતને માધ્યમ થકી સંદેશ આલો હો તો આજે બી આપણે ભાઈ બહેનોને સાંભળાવી દો એક ગીત ને મોરે પડો સુટો
2: બહુ બહુ ધન્યવાદ કેમ કે ઇંતજાર તો કરે જ ખરા કેમ કે ભાઈ ગીત સાંભળાવેંગા આમ તો આપણો એક છોટું સું ગીત સાંભળાવી દો

0: બાબુ કાકા, જેમ કે આપે ઘણું અસલ ગીત ગાઈને આપણે જે ભાઈ બોન હૈ એને ઘણું અચ્છું સંદેશ આપ્યો હૈ, તો આપનું ધન્યવાદ કરો હો કે આપ અમારે કાર્યક્રમ તો કી જુડ્યો અને આપનું અમૂલ્ય સમય આપે અમને આપ્યો.
1: બિલકુલ મેડમ, જય ગુરુની.
0: જાગૃતિ બોન, જેમ કે આવડે આપણે વેસ્ટ મે બાબુ કાકા જોડે તક હતા ને એણે આપણને ઘણી અસલ તરીકા તરીકે બતાડી દીધું હૈ કે હરતે આપણે જે બાપ દાદા ખેતી કરતા હતા એનું શું મહત્વ હતું ને એ ખાનપાન આપણે બદલે કેટલું અચ્છું હતું ને અવડેના ટાઈમે જે આપણે કરી રહ્યા એન થકી આપણું સ્વાસ્થ્ય બી ખરાબ થા ને એને સાથે આપણું જે ઉત્પાદન હૈ એ આપણને કમ મળે ને આપણા જે પૈસા હૈ એ ભી વધતા નથી. તો એવો મેં એને બતાડ્યું કે પરંપરાગત જે ખેતી હતી એને માધ્યમ થકી આપણે શારીરિક શ્રમ ભી થતું હતું ને એને માધ્યમ થકી આપણું જે શરીર હૈ એ ભી હષ્ટપુષ્ટ રહેતું હતું ને આપણે લંબે વર સુધી જીતા હતા
2: હવે
0: ને કઈ ભી બીમારી આપણને નતણ થતી. તો આપણે ઘણી અસલ તરીકા થકી જાણ્યું કે હર તે પરંપરાગત ખેતી આપણે પહેલે જરૂરી હૈ ને એનમાં આપણે જે હાંગળી ખેતી કરો હ ને જેવી કીટનાશકોનો જે પ્રયોગ કરો હ એ આપણે બદલે ઘણું મહત્વપૂર્ણ રહે હે.
2: હવે તો અંજલિબોન, જેમ કે વાતે તો આપણે ઘણા કની કરી ને ઘણા કની વાતે આપણે એને પ્રભુ કાકાએ બતાડી. હવે આપ દેખી રહો કે ટાઈમ થઈ ગયો હે સૂટો પડવાનો, તો સૂટો તો પડ પણ સાથે સાથે હાંભળી લઈ કર કે તને મોરે પડા સૂટા.
0: હવે